સૂત્ર દિશનાવ મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસે વિસિન લોક સત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરેન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકે તારકા સમૂહયક પિરિવરા બેવલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસન્નયે મહા વનપિત એકાલોક કરમિન સમસ્ત મહા વિશ્વતલેમ બુદ્ધાજ્ઞા ચત્રયેટ હસુ કરમિન પવત્વન લદ મે દેશના વિશેષયેન્મ સજ્જાયના કરિન્ને સમ્યક દૃષ્ટિક દેવીદેવતાઓ વહંસેલાગી એલ્મ બેલ્મ હા આશીર્વાદ્ય અપેક્ષા વિને એદા બુદુરજાનન વહંસેગે શ્રીપાદ મૂલહી ગૌરવાભિવાદન પૂર્વકવ દસ દહસક ચક્રાવાટ્યન સિત સપમિનિ મહાનુભાવ સંપન્ન દિવ્ય ગણયા બુદુરતુન શરણ ગિય યમ પિંવતે વેનમ એ અય કિસીદા અપાયગામી વન્ની નટે કિયમિન બુદ્ધ પ્રમુખ શ્રાવક સંગ રત્નયટ સ્વકીય અત્યંત ગૌરવ્ય પુદકલહ મે વનાહિ વિશ્વગત દિવ્ય શક્તિન એકરાશી કરમિન જીવિતયટ એલબેન સકલાંતરાય દુરુકુટ સિત શાંતિય સલસીમેહિલા મહોપકારી વન પરિત્રાણ ધર્મ્યકી સિયલુ દેવ્યંગે આશીર્વાદ્ય પિનિસ એ મહાનુભાવ સંપન્ન મહા સમય સૂત્રય સદહે સિતિન સજ્જાયને કરુણ લબન્ને પૂજ્ય ગણી કુમરે શાંત સ્વામી વહંસે.